હા હા હો રા ચામરો માટો માટી બાલદઈ મનકો બાતી ડલ્લા ફરકાઈ ફરકાઈ ઢાળ મરકાઈ મરકાઈ